0: आज हामी योना एक अध्यायको एक पददेखि चार पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक परमेश्वरको वचनमा रहनु भाग एक।
1: हालेलुया,곁에 있는 분과 사랑의 인사 나누겠습니다.
0: हालेलुया, छेउमा हुनुहुने व्यक्तिहरूसँग प्रेमको अभिवादन साटासाट गरौ।
1: हनानिमी हामी हाम्रो हनानिमकेसो छेकिम्जो जुसिमिदा।
0: परमेश्वर हामीसँग हुनुहुन्छ, परमेश्वरले जिम्मेवारी लिनुहुन्छ।
1: हनानिमकेसो सङ्घ्रिहाके आसिमिदा।
0: परमेश्वरले विजयी बनाउनुहुन्छ।
1: हालेलुया, जासिने ओरुनसोन वेनसोन जासिने मोमे अङ्को जासिनल चुकबोगादरोक हागेसिमिदा।
0: हालेलुया, आफ्नो दाहिने हात र देब्रे हात आफ्नै शरीरमा राखेर रा, आफैलाई आशिष दिनुहोस्।
1: हनानिमे मार्सुमल समोहामिदा।
0: परमेश्वरको वचन प्रति तीव्र इच्छा राख्दछु।
1: हनानिमे मार्सुमल खालगुफामिदा।
0: परमेश्वरको वचनको लागि भोक र तीर्खा महसुस गर्दछु।
1: मार्सुमल छेवो जुसेयो।
0: वचनले भरिदिनुहोस्।
1: जुए मार्सुमे सुनजोङ हागेसिमिदा।
0: प्रभुको वचनमा आज्ञा पालन गर्नेछु।
1: 순종의 복이 여러분의 것이 되시기를 주님의 이름으로 축복합니다.
0: 아게 빠른코 아시스 떠파이케 호스 바니 프로부코 나마 아시스코 고스나 거더수.
1: 바다에 던져진 요나.
0: 사무드라마 팔리에코 요나.
1: 물고기에게 삼켜진 요나. 실제적 사실일까요?
0: 마탈리 닐리에코 요나. 게 요 바스타빅 사테 호.
1: 물고기 뱃속에서 사흘을 밤낮으로 보낸 요나.
0: 마사코 페트마 딘딘 라 딘랏 비타에코 요나.
1: 소화되지 않고 다시 육지에 토해진 요나. 실제적 내용일까요?
0: 게 요나코 카타 저슬라이 퍼사우노 나파우데이 수카 자민마 피타 반다 거리고 디요. 바스토비 거트나 아루마 아다리츠.
1: 예수님께서 요나에 대해서 이렇게 언급하셨습니다.
0: 예수 그리스도의 요나고 바레마 에서리 울렉 거루 바이고 차.
1: 요나가 밤낮을 사흘 뱃속에 있었던 건 내가 죽음 후에 사흘 동안 땅속에 있는 거야.
0: 요나 라트라 딘거리 딘딘 마사코 펫마 러헤고 구라 우하 미르티포치 딘딘 사마 프리티비고 거바마 러하니 구라호.
1: 요나가 물고기 뱃속에 있었던 그 시간을 주님이 죽음 후에 땅에 내려간 시간과 비교해서 말씀하셨어요.
0: 요나 마차코 펫마 보시고 뛰어 사마엘아이 프로부레 미르티 버치 프리티비코 떨어 자누 바이코 사마이상가 뚫어나 거래라 볼누 바이코 뛰어.
1: 또 요나를 이렇게 설명해 주셨습니다.
0: 페리 요나라이 에서리 백혀 거리디누 바이코 뛰어.
1: 심판 때 니누의 사람들이 일어나 이 세대 사람들을 정죄하리니 이는 그들이 요나의 전도를 듣고 회개하였습니다.
0: न्यायको दिनमा मानिसहरू खडा हुनेछन् र यस पुस्तालाई दोषी ठहराउनेछन् किनभने योनाको प्रचारमा तिनीहरूले पश्चाताप गरे।
1: यसुनिमी अङ्कुपान योना शिष्यजोक इमुरिजो।
0: यसुले उल्लेख गर्नुभएको योना वास्तविक व्यक्ति हुनुहुन्छ नि।
1: योना अत्तन सारामिकायो।
0: योना कस्तो किसिमका मानिस होलान्?
1: 주전 8세기, 예수님 오시기 8세기 전의 인물이에요.
0: 이사불바 8홍 사답디, 예수 아우누 반다 8홍 사답디 어가디코 백디 오늘죠.
1: 북 이스라엘의 선지자예요. 갈릴리 시골 출신이에요.
0: 우터 이스라엘가 어금벅다 오늘죠. 갈릴코 그라민 일라카바다 아우누 바이고 호.
1: 여로보암 2세 때 선지자로 활동하던 요나예요.
0: 요로밤 디르디아코 팔라마 어금벅다코 룹마 감거니 요나훈.
1: 성경을 읽어보면 그 요나가 하나님의 사랑은 끝없이 받았는데 마치 막둥이 같아요.
0: 바이블 보다 요나레 퍼미스코 프렘 아난다 룹마 파에카 티에 터 우니 거르코 칸초 소라 자스테이 훈.
1: 큰아들과 큰딸은 어딘가 모르게 듬직하다고 어른들이 말씀하시던데
0: ठूलो छोरा र ठूली छोरी कता कता भरपर्दो हुन्छन् भनी ठूलाहरूले भन्छन्।
1: योना는 하나님에게 있어서 막둥이처럼 응석을 부리고 때를 써요.
0: 더러 요나 परमेश्वरको सामु कान्छो छोरा जस्तै जिद्दी र गुनासो गरिरहन्छन्।
1: 막내는 티가 난다고 하잖아요. 요나 마치 하나님의 막내처럼 하나님 앞에서 응석을 부립니다.
0: 간섭 भएपछि 알리 बढी हटी हुन्छ भनिन्छ 니 योना पनि परमेश्वरको कान्छो छोरा झैं परमेश्वरको सामु जिद्दी गर्छन्.
1: 그런 요나에게 하나님께서 한 말씀을 하십니다.
0: 테스타 요나라이 परमेश्वरले एक कुरा भन्नुहुन्छ.
1: 어떤 말씀하셨을까요? 어서 저 큰 도시 니느웨로 가서 그들의 죄악이 하늘에 사무쳤다고 외치라.
0: 군 कुरा भन्नुभएको थियो होला. 두른데이 때 ठुलो सहर 니느웨마 गएर 우니ဟ르고 पाप परमेश्वर सामु पुगेको छ 보니 प्रचार गर.
1: 이 요나 요나에게 가라고 하는 아수르의 수도 같은 니느웨 어떤 땅일까요?
0: 요 요나 조 요나라이 जा 보니고 아수르고 राजधानी जस्तो 니느웨 कस्तो किसिमको भूमि हो?
1: 실제적인 땅이에요. 티그리스 강 유역에 있는 아수르의 거대 도시 팔레스타인 요나가 있는 이스라엘 땅에서는 자그마치 700km가 떨어진 곳이니까.
0: 요 바스토빅 부미 호 타이그리스 नदीको किनारमा रहेको अश्शुरको विशाल सहर प्यालेस्टाइनमा रहेको योनाको इजरायल भूमिबाट ठ्याक्कै 700 km टाढा पर्ने ठाउँ हो.
1: 오늘날로 말하면 이라크예요.
0: 아즈고 दिनमा भन्नु पर्दा यो इराक हो.
1: 오늘날 도시로 말하면 모술 지역이에요.
0: 아즈고 शहरको रूपमा भन्दा यो모술 क्षेत्र हो.
1: 요나가 활동하던 이 시대에 여로보암 2세 왕으로 있던 이 시대에 이스라엘과 아수르는 적대 국가예요.
0: 요나 सक्रिय रहेको यो समयमा युरोबाम द्वितीय राजा भएको यो कालमा इजरायल र अश्शुर शत्रु राष्ट्रहरू हुन्.
1: 그 시대의 아수르는 오늘날의 미국, 오늘날의 중국, 오늘날의 어느 부분의 러시아, 세계 강대국의 패권 국가예요.
0: 때 समयका अश्शुरका सेना आजको अमेरिका, आजको चीन, आजको रुसको केही भाग जस्तै विश्वको महाशक्ति राष्ट्र हो.
1: 중동을 장악하고 있고 여전히 그 세력으로 주변 강대국을 점령하고 있고 약세국은 지나가면 자신의 포로가 되는 그 시대예요.
0: मध्यपूर्वलाई कब्जा गरिरहेको छ र अझै पनि आफ्नो शक्तिद्वारा अरबपरका ठूला राष्ट्रहरूलाई कब्जा गर्दैछ र कमजोर राष्ट्रहरू त्यहाँबाट जाँदा उनीहरूका बन्दी बन्ने त्यस्तो समय हो.
1: 그래서 아수르가 이스라엘을 한 입에 집어삼키려고 호시탐탐 노리고 있었죠.
0: 때세리 아수르가 이스라엘의 뿌리 밀라 니란더 고지라이고 뛰어.
1: 후의 역사를 보면 아수르는 결국 이스라엘 집어삼켜요.
0: 버칠로 이태한 헤다 아수르가 언더터 이스라엘의 니리하자.
1: 어디까지 내려가느냐? 이스라엘 밑에 있는 이집트 땅의 일부분도 집어삼켜요.
0: 가하사모 오린서 번에 이스라엘고 문이 라이고 이집트고 부미고 게히 바악파니 니리하자.
1: 근데 이 아수르가 식민 정책을 얼마나 포악하게 했던지 자신의 뜻대로 머리 숙이지 않으면 사람을 산채로 매장을 했어요. 그뿐이 아니에요.
0: 에더비 아수르레 에스토 크룰 오파니베식 니티하루 라구 거려 기 에디 티니하루레 우스코 익샤코 어딘마 너버세 번에 उसले मानिसहरूलाई जिउदै गाडिदिन्थ्यो र त्यति मात्र होइन
1: सारामल सान्छेरो कुप्चिरु बोक्यो.
0: मानिसहरूको छाला जीवितै उपकाएर निकाल्थ्यो.
1: 결국 이 아수르가요 북이스라엘 집어삼켜 그리고 북이스라엘을 처참하게 짓밟았어.
0: 언뜻 요 아수르레 उत्तर इजरायललाई निलिहाल्छ. 아니 उत्तर इसकी यदि तिनीहरूले उसको इच्छाको अधीनमा नबसे भने उसले मानिसहरूलाई जिउँदै गाडिदिन्थ्यो र त्यति मात्र होइन
1: सारामल

0: 그런데 하나님께서 이스라엘이 패망하기 전에 요나에게 어떤 명령한 거예요? 저 큰 도성 니느웨에 가서 그들의 죄악이 날개까지 도착했다고 알리라 이렇게 말씀한 거예요.
1: तर परमेश्वरले इजरायल पतन हुन अघि योनालाई कस्तो आदेश दिनुभएको थियो? त्यो ठूलो शहर निन्वेमा गएर उनीहरूको पाप मसम्म पुगेको छ भनी प्रचार गर यसरी भन्नुभएको थियो.
0: योनाका आसुरो निन्वे로 간다면 이스라엘 사람들이 아수르를 적대 국가로 가장 싫어하는 나라인데 그 나라에 가서 복음을 전하겠다고 간다면 이스라엘 사람들이 요나에게 어떤 말 할까요?
1: 요나 아수르고 니느웨마 जान्छ भने 이스라엘가 만이스르레 아수르라이 शत्रुको राष्ट्रको रूपमा सबैभन्दा बढी घृणा गर्ने देश हो. त्यो देशमा गएर सुसमाचार सुनाउँछु भनी जान्छ भने 이스라엘가 만이스르레 요나라이 के भन्लान?
0: 잘한다, 잘해. 박수 쳐 줄까요? 아니요. 미쳤다고 할 거.
1: 와, 라म्रो गर्यो भनेर ताली पिट्लान होइन. 파글 भयो भनी भन्네선.
0: 나를 배신하는 자라고 할 거예요.
1: 데스라이 धोका दिने व्यक्ति भनी भन्लान.
0: 아수르가 이스라엘을 점령하려고 하는데 지금 정보를 다 넘겨 주려고 가는 초짜라고 할 거예요.
1: 아수르레 इसरायललाई कब्जा गर्न खोज्दैछ, अहिले सबै सूचनाहरू दिन जाँदैछ भनी भन्लान.
0: गाजोकदुरुन होजोगेसो पान्दाको हाल गयो.
1: परिवारहरूले वंशीय लगतबाट नाम काटिदिन्छौ भनी भन्लान.
0: योना जासिन ओत्तोन सेंगाकि दिल्कायो?
1: योना आफैलाई कस्तो विचार आउला?
0: हनानिम, वेन्सुए नाराए गासो भोगुमल जनाराकुयो?
1: हे परमेश्वर, शत्रुका देशमा गएर सुसमाचार सुनाउनु भन्नुभएको हो?
0: 망해하는 적대 국가 회개하고 구원받게 선포하라고요? 저 못 갑니다.
1: 비나 순여 라기고 शत्रु राष्ट्र 파시탑 거리로 मुक्त होस 바니 घोषणा गर्नुपर्ने? 뭐 जान सक्दिन.
0: 저 싫습니다. 저 하나님의 뜻 따를 수 없습니다.
1: 몰라요, 안 पर्दैन. 뭐 परमेश्वरको इच्छा पालन गर्न सक्दैन.
0: 그리고 어떻게 합니까? 하나님의 명령이 얼마나 싫었으면요.
1: 로 उनले के गर्नेछन्? परमेश्वरको आदेश उनलाई कतिसम्म मन परेको थिएन होला?
0: 하나님의 말씀을 얼마나 외면하고 싶었으면요. 도성의 모양으로 있는 곳이 니느웨예요.
1: परमेश्वरको वचनलाई कतिसम्म व्यवस्था गर्न चाहेका थिए होला?
0: 요나가 있던 곳 예루살렘 이스라엘 땅이에요.
1: 요나 보이고 ठाउँ यरुशलेम इजरायलको भूमि हो.
0: 그런데 하나님의 명령을 던져버리고 정반대로 다시스 오늘날의 국가 스페인으로 가버려.
1: 더러 퍼미스르코 아데스라이 팩에라 택에 울토 디사마 터시스 아즈코 스페인 데스티라 바게라 잔선.
0: 자그마치 거리가 얼마나 떨어진 곳이냐. 스페인 3200km 우리말로 바꾸면은 8000리가 떨어진 그곳인데 그곳으로 도망쳐버려.
1: 누리 거디 짜나 서버네 스페인 3200km 함로 바사마 반다 8000리 टाढा रहेको त्यो ठाउँतिर भागेर जान्छन्.
0: 그래서 요빠 항구에 갔더니 마침 오늘날처럼 하루이면 몇 번씩 배가 출항하는 게 아니고 몇 달에 한 번씩 배가 뜨는데 마침 다시스로 가는 배가 출항을 준비하고 있는 거예요. 잘 됐구나.
1: 그래서 요빠고 बन्दरगाहमा पुग्दा संयोगवश आजको जस्तो दिनमा धेरै पटक जहाँ छुट्ने होइन तर महिनौदेखि जहाज छुट्ने क्रममा तर्सिस जाने जहाजले भर्खरै छुट्ने तयारी गरिरहेको थियो. कस्तो राम्रो भयो.
0: 나에게 형통의 길이 열리고 있구나. 요나에게 지금 형통의 길이 열리는 거예요?
1: मलाई सफलताको बाटो खुलेको छ. के योनालाई अहिले सफलताको बाटो खुलेको हो र?
0: 압살롬이 아버지를 죽이고 쿠데타를 일으켜서 자신이 왕이 되려고 쿠데타를 일으켰죠.
1: 압살롬이 아프나 부발라이 마레라 아페 라자 번나가 라기 비드로하 가레가 티에.
0: 그저 백성들도 장관들도 장군들도 많은 백성들이 압살롬에게 동조했어요.
1: 티티벨라 잔타하루 파니 만트리하루 파니 세나파티하루 파니 데레 잔타하루 압살롬고 박세마 라기가 티에.
0: 아, 내가 아버지를 처형하고 내가 왕이 되는 걸 백성들이 다 당기는구나. 이게 형통.

0: 이 길이구나 해서 아버지를 쫓아냈죠.
1: 에 मैले बुबालाई फाँसी दिएर म राजा बन्ने कुरा जनताले सबैले खुशी साथ स्वागत गरेका छन् यो नै सफलताको बाटो हो भनेर बुबालाई खेदाइदिए.
0: 결과가 어떻게 됐어요? 압살롬은 그 쿠데타의 결과물로 처참하게 생을 마감했죠.
1: 나티자 के भयो? 압살롬은 त्यो विद्रोहका परिणाम स्वरूप दयनीय ढंगले आफ्नो जीवन समाप्त गरे.
0: 형통한 것 같은데 마귀가 이끄는 길은요 망하는 거예요.
1: 사펄 보이고 जस्तो देखिन्छ तर शैतानले डोर्याउने बाटो त के हो? 비나스 हुने बाटो हो.
0: 요나가 탄 배를 한번 보실까요?
1: 요나 쩌리고 जहाजलाई एकपटक हेर्नुहुन्छ?
0: 스페인으로 가는 배가 안전했을까요?
1: 스페인 जाने जहाज सुरक्षित थियो होला र?
0: 요나가 갑판 위에서 햇살을 맞이하면서 보니까 파고가 일어나기 전에 하나님이 왠지 자신을 쳐다보면서 애끼놈 하는 것 같거든요. 그래서 그 하나님의 낯을 피하려고 배에 가장 밑으로 내려가서 에라 모르겠다 잠이나 자자 하고 이불을 뒤집었어.
1: 요나의 덱마 오비에라 감답다이 헤다 찰 우트노 어기 퍼미스올레 커타커타 아프티라 헤레라 에 에스토 무르카 바니라이고 저스토 안우밥 가레 त्यसैले परमेश्वरको अनुहारबाट बस्नका लागि जहाजको सबैभन्दा तल झरेर हेतेरिका जेसुकै हो सुच्छु भन्दै सिरक ओढेर सुते.
0: 그러자 하나님이 광풍을 불게 하신.
1: त्यसैले परमेश्वरले हुरी बतास चल्न लगाउनुहुन्छ.
0: 큰 폭풍이 큰 광풍이 돼서 바울이 탔던 배를 뒤집어 삼켰던 그 유라굴라 광풍이 대작이 돼서 밀어옵니다.
1: 에우타 툴로 아디 ठूलो हुरी बतास भएर पावल चढेको जहाजलाई पल्टाएर निलिदिएको त्यो युरोक्लोडोन हुरी बतास जोडले बहेर आउँछ.
0: 하나님께서 일으키는 센 바람, 큰 물결 때문에 배가 뒤집히기 일보 직전입니다. 배 탔던 모든 이들이 초죽음이 됐어.
1: 범미스를 우타우노 바이고 कडा हावा र ठूलो छालका कारण जहाज पल्टिने अन्तिम अवस्थामा पुगेको छ. जहाजमा चढेका सबै मानिसहरू मरितुल्य भए.
0: 요나 때문에 배 안에 있는 모든 사람이 다 죽게 생겼어요. 이 큰 폭풍, 이 광풍 우연히 부는 거예요?
1: 요나고 कारणले गर्दा जहाज भित्रका सबै मानिसहरू मर्ने अवस्थामा पुगे. 요 ठूलो आदि, 요 हुरी बतास के संयोगवश चलेको हो र?
0: 시편 107편은 이렇게 설명했어요.
1: भजन संग्रह 107ले यसरी वर्णन गरेको छ.
0: 여호와께서 명령하시자 폭풍과 몰아쳤어요. 높은 파고를 일으키는 폭풍이었습니다.
1: 범미스를 아디스 디누 후다 아디베리 쩔요. 어글라 찰하루 우타우네 아디 티요.